0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: हेलो, मौज करवा गुजराती गीतोना प्रोग्राम गीत बहार नी साथे। गीतोनी बहार, गीत बहार, गीत बहार।
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર। કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। અમે ફરીથી આવી ગયા છીએ અડધો કલાકના કાર્યક્રમને લઈને, ભાઈ ગુજરાતી કાર્યક્રમને। તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં કોઈની સાથે પણ ગુસ્સાથી વાત ના કરો। શું ખબર ભાઈ કોણ કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈને પણ તમારી સાથે ભાઈ હસીને વાત કરતા હોય છે। એટલે કોઈ પણ દિવસ કોઈની સાથે ગુસ્સામાં વાત કરવા પહેલાં ભાઈ વિચારીને વાત કરવાની કે ભાઈ સામેવાળો વ્યક્તિ ભાઈ કેવી પરિસ્થિતિમાં હશે ને પણ તો પણ તમારી સાથે હસીને વાત કરે છે। તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ ભાવિકા રબારીના અવાજમાં લેવામાં આવેલું।

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમને હું છું અમિત અને તમારા માટે અમે ગુજરાતી ગીતોની બહાર લઈને આવી ગયા છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 વાગ્યા સુધી. તો કહેવાય છે ને કે ભાઈ જે જિંદગીમાં સુખી થવું હોય ને તો ભાઈ બીજાને બદલવા કરતાં પોતાની જાતને બદલતા શીખો. કારણ કે કહેવાય છે ને કે ભાઈ જ્યારે બીજાના પગમાં ચપ્પલ પહેરવા કરતાં ભાઈ પોતાના પગમાં ચપ્પલ પહેરવી વધારે ઇઝી કહેવાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર ભજન આગલું ગીત લઈ લે ભાવિન ભુંસાલીના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો કહેવાય છે ને કે ભાઈ કોઈનો હાથ પકડવો તો ભાઈ એવી રીતે પકડો કે ભાઈ હાથ હથળીમાં નહીં પણ દિલમાં છપાઈ જાય. જ્યારે પણ તમે કોઈનો હાથ પકડો તેવો કસકીને એને જોરથી પકડવાનો કે ભાઈ એનો નિશાની છે તેના દિલમાં છપાઈ જાય. તો ચાલો ગુજરાતી ગીતનું સુંદર વચન આગલું ગીત લઈ લે ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ દરેક નિર્ણય વ્યક્તિને નથી હોતો, પણ અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે ને. એટલે કોઈક વાર વ્યક્તિ નિર્ણય લે છે ને તો પરિસ્થિતિને જોઈને અને પછી લે છે, એમ જ નથી લેતો. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આગલું ગીત લઈ લે ભાઈ. ગીતારા બરીના અવાજમાં લેવામાં આવેલું છે આપણી ગુજરાતી ક્વીન છે ભાઈ ગીતોની.

વિશે તો આપણે કહીએ છીએ ને, જ્યારે મનમાં જીતવાની આશા હોવી જોઈએ, નસીબ બદલાય કે ના બદલાય પણ સમય જરૂરથી અને ચોક્કસથી બદલાય છે. જ્યારે આપણે મનમાં આશા રાખીએ છીએ ને ભાઈ આજે આપણે આ કામ કરીને જીતવાનું છે, તો ભાઈ નસીબ નહીં બદલાય પણ ટાઈમ તો જરૂરથી બદલાય છે. તો ચાલો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લે હેરી નોકમના અવાજમાં લે.

0: am Gujarati.
1: Rokana na raja, I'm a Gujarati lala.
2: ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યું હશે. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ કાર્યક્રમ, એની સાથે અમિતા નાપો અનુમતિ. નમસ્કાર, ફરીથી મળીશું રવિવારે સવારે 10 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતા નાપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.